0: அட்டாய் வினாடி ஹத்தலிஸ் ஹத்தாய் அப்படி ஆச்சாரிய நந்தமாலினி பிலி வந்து கதாக்கிரமின் நேய ஸ்ரீலாங்கிய கீதவம்ச கதாவே ரன் சலக்குனவின் கோஹம் மே பிலிபந்தவாய் அப்படி கதாக்கிரே அது பார்லிமெண்ட் மந்திரி இருவன் மாப்பிளக்கு மந்திரி துமான் நெக்கல் அப்படி எதுமிய பிலிபந்து எதுமியகி கீதபாவித்தே பிலிபந்து கதாக்கிரமின் நின்னு மாப்பிளக்கு மந்திரி துமா ஐய தமாய் மே மகாப்புலவே விசிஷ்டதம மௌகுண கீதி ஹிமிகாரணிய ஏ மட தினி மம கவதி ஆதரணீய நந்த மிஸ் கொஹமது அம்மா உருண்டுவின் மே ஹண்டாவதி கலி கொஹமது மே கீதைய துளி ஐ போப்பு பண வச்சன வலதியன ஹெடைய மினிசுண்டு தனவன் ஏ ஹண்டட்டு பிரபல ஹெக்கியாவக் தேன்னு லங்கா இத்திஹாசே லங்காவே கீத சாஹித்ய துளி அப்பிட்டு அம்மாவ ஏ தரம் தனோபு ஹண்டக் தவத்தி கேள் மங் விஸ்வாச கரண்டனே
1: ඔව් එය අතිශෝක්තියෙන් යුතු හැඳින්වීමක් නොවේවා අම්මාවරු ගැන ගීත ගණනාවක් ප්‍රවීණ ගායකයෝ ආධුනික ගායකයෝ ගායනා කරලා තියෙනවා නමුත් ඒ සියලු ගීත අතරත් ආදරේ උල්පතු අම්මා කියලා වික්ටර් රත්නායක එක පැත්තකින් ගයනකොටත් උකුලට නාවත් එදා වගේ කියලා රූකාන්ත ගයනකොටත් ඒ සියලු ගීත අතර ගායෙන් මම් මුදවලා කියලා සංගීත් විජේසූරිය ගයනකොටත් ඒ සියලු ගීත අතර වැඩිහිටි ළමා පරම්පරා භේදයකින් තොරව අම්මා පිළිබඳ හැඟීම වැඩිපුරම දනවපු ගීත ගොන්නක් නන්දා මාලිනියගේ ගීත සංචිතය ඇතුළේ තියෙනවා. අපට කුමක් තෝරගන්නදෝ කියලා මේ කුඩා වේලාව තුළ හිතාගන්න බැරි තරම්. නමුත් අපි මම හිතනවා ධර්මසිරි ගමගේ මහත්මයා ලියපු අම්මාවරුනේ ගීතය තෝරා නොගත්තොත් ඒක කරන අඩුවක් කියලා. මිහි මණ්ඩලයේ අඳුරු කුසෙත් තියෙනවා ඒ වගේම විශිෂ්ට නිර්මාණයක්. හැබැයි ධර්මසිරි ගමගේ මහත්මයා ලියලා ආචාර්ය ප්‍රේමසිරි කේමදාස් මහත්මයා සංගීතවත් කරපු මෙන්න මේ ගීතය අම්මාවරුනේ සම්මා සම්බුදු අම්මාවරුනේ දරුවන්ගේ දුක් කඳුළු දකිනදා සුරලොව සිට අතපා ඒ කඳුලැලි පිසිනා. අපි සියලු දෙනාටම ඉන්න අම්මා ජීවතුන් අතර දැනට හිටියත් ජීවතුන් අතර නැතත් ඒ අම්මව මේ තරම් දැනෙන ගීතයක්. යම්මතු දිනයක බුදුවන්නේ සංසාරයේ මතු බුදුවන්නේ අම්මා කියලා නන්දමිස්ගේ හඬින් කියනකොට මේ ගීතයේ අවස්ථා පහකදී හයකදී අම්මා වරුණේ යන වචනය ඇය විවිධ තානයන්ගෙන් ගායනා කරනවා එකිනෙකට වෙනස් විදිහට. සිංහල ගීත සාහිත්‍යයේ අම්මා පිළිබඳ ලියවුණු ගැයුණු විශිෂ්ටතම ගීතවලින් එකක් මේ ගීතය.

0: රුපියල් 25000 බැගින් ඔබට ත්‍යාග ලබා ගන්න පුළුවන් ප්‍රවර්තන ත්‍යාග අංකය මේ තෝරන්නේ. අද සුබ දවසක් ප්‍රවර්ධන ත්‍යාග අංකය 9255. රටේ සංවර්ධනයේ මෙන්ම රාජ්‍ය සේවය පවත්වා ගැනීමට රජයේ ඒකාපත්ත අරමුදලට ඍජුවම දායක වන සුබ දවසක් ලොතරැයියේ මේ වසරට ලක්ෂ 5ක් හෝ ඉලෙක්ට්‍රික් යතුරුපැදි ජයග්‍රාහකින් 289 දෙනෙක් රුපියල් 50000 ත්‍යාගලාභීන් 1536 දෙනෙක් මෙහි කළා. බොහොම ස්තුතියි. බලමු සුබ දවසක් අද වාසනාව. අද සුබ දවසක් ලොතරැයියේ රුපියල් ලක්ෂ 5ක් හෝ ඉලෙක්ට්‍රික් යතුරුපැදි ජයග්‍රාහකෙක් බිහි වෙනවා. මේ ජයග්‍රාහී ලොතරැයි පත ඔබට අලෙවි කරේ තිලක් පුෂ්ප කුමාර රුවන්වැලි. රුපියල් 50000 බැගින් දිනා ගන්නා වාසනාවන්තෙන් 5 දෙනෙක් බිහි වෙනවා. ප්‍රවර්තන ත්‍යාග අංකය ගලපාගෙන රුපියල් 25000 බැගින් වාසනාවන්තෙන් 33 දෙනෙක් දිනා ගන්නවා. ඒ අනුව රට පුරා වාසනාවන්තෙන් 95676 දෙනෙක් අතර අපි අද බෙදා දුන්න රුපියල් 82,66,340 මුදලක් ඔබට වාසනාව උදා කරන්න තවත් ලොතරැයි වර්ග 4ක් සමගින් ජානක සමගින් රුෂාන්ත ප්‍රියා දැන් සූදානමි.
1: මීළඟට මෙගා පවර්. රුපියල් කෝටි 47ක් වගේම රුපියල් කෝටි 23ක් අති දැවැන්තම සුපිරි ත්‍යාග විදියට ඔබට හිමි කර දුන් ලංකාවේ අංක 1 ලොතරැය NLB මෙගා පවර් ලොතරැයියයි සූදානම් වෙන්න අද රුපියල් කෝටි 30ක් ඔබේ නමට වෙන් කරගන්නට. ඔබේ හිතේ තිබෙන තවත් සිහිනයක් සැබෑ කර දෙන්නට මෙගා පවර් ග්‍රෑන්ඩ් සුපිරි ත්‍යාගයට අපි මෙන්න මේ වගේ නවීනතම සුපිරි මොටර ත්‍යාග ඔබට ලබා දෙන්න සූදානම්. සුපිරි ත්‍යාග තුනකින් ඔබේ හිණ සැබෑ කර දෙන්නට මෙගා පවර් 2636 වන දිනුම් මැදීමයි මේ. මෙගා සිහිනේ පළමු පියවර විදිහට අද මෙගා පවර් දින බාරේ ජයග්‍රහී ඉංග්‍රීසි අක්ෂරය අපි දැන් තෝරගන්නවා. අද වාසනාවන්ත ඉංග්‍රීසි අක්ෂරය K. රොෂා දැන් අපි තෝරගමු අද දවසේ සුපිරි අංකය.
2: ඔව් ජානක, සුපිරි ලකම් ඉදෝ.
1: අද ජයග්‍රහී සුපිරි අංකේ බවට පත්වන්නේ අංක 17. අද ඔබේ ජීවිතය වෙනස් කරන දවස වෙන්නට පුළුවන්. දැන් අපි තෝරගන්නවා මෙගා පවර් දින බාරේ වාසනාවන්ත ජයාංක මේ විදිහට. මෙන්න අද පළමු ජයාංකය අංක 5. අංක 34 දෙවන ජයාංකය. මේ ලැබෙන්නේ 3 වන ජයාංකය විදිහට අංක 12. සුපිරි ත්‍යාගය ඔබට ලබා දෙන තීරණාත්මක අවසන් ජයංකය මෙන්න අංක 10.
2: නාන්කාවදුම් ඉරදීමාන වෙච්චි එන්නාක 10:30 පටුල.
1: රටේ සංවර්ධනයේ මෙන්ම රාජ්‍ය සේවය පවත්වා ගැනීමට රජයේ ඒකාබද්ධ අරමුදලට ඍජුවම දායක වන මෙගා පවර් ලොතරැයියෙන් 2026 වසරට සුපිරි ත්‍යාග ලාභීන් 5 දෙනෙක් සමගින් 263 දෙනෙක් NLB අපි මේ වෙනකොටත් රටට බිහි කර අවසන්. අද දවසේදී ඔබට ලැබෙන මෙගා වාසනාව ගැන කියන්නට තමයි මේ සූදානම් වෙන්නේ. බොහොම ස්තුතියි.
2: Today's English letter is K. Supanam is 17 and the winning numbers are 5, 34, 12 and 10.
1: මෙන්න අද දිනම් වරින් දෙලක්ෂපති වාසනාවන්තින් දෙදෙනෙක් රටට බිහි වෙලා තිබෙනවා. ජයග්‍රහී ලොතරැයිපත් අලෙවි කර තිබෙන්නේ මෙන්න මේ අලෙවි නියෝජිතවරුන්. KAT ප්‍රනාන්දු වෙන්නප්පුව, KDM අර්ෂ කුලරත්න පූගොඩ. අද දිනම් වරින් සමස්ත ජයග්‍රහකීන් 106,727 දෙනෙක් අතර රුපියල් 65,20,200 මුදලක් මේ දැන් අපි ඔබට ලබා දුන්නා.
2: ஓ ஜானக, இன்று மெகா பவர் சீட்டெடுப்பின் மூலமாக லட்சக்கணக்கில் அதிர்ஷ்டசாலிகள் உருவாகி இருக்கிறார்கள். அவர்களுள் இருவர் 2,00,000 ரூபாயை வென்றிருக்கின்றார்கள். இன்று மொத்தமாக 106,727 அதிர்ஷ்டசாலிகளிடையே 65,20,200 ரூபாயை பகிர்ந்தளித்திருக்கின்றோம். நிச்சய வெற்றிக்கு மாபெரும் பரிசுகள் வழங்கி உங்கள் நம்பிக்கையை தொடர்ந்தும் உறுதிப்படுத்தும் மெகா பவரில் நாளைய தினம் உங்களுக்காக மெகா சூப்பர் பரிசாக 30,31,734 ரூபாயும், பவர் சூப்பர் பரிசாக 1 கோடி ரூபாயும், கிராண்ட் சூப்பர் பரிசாக அதிசொகுசு மோட்டார் காரும் உங்களுக்காகவே காத்திருக்கின்றது.
1: ඔව්, නිසකවම දිනන දැවැන්තම සුපිරි ත්‍යාග ඔබට ලබා දෙන මෙගා පවර් හෙට සුපිරි ත්‍යාගයේ වටිනාකම රුපියල් 30,31,29,734යි. පවර් සුපිරි ත්‍යාගයට රුපියල් කෝටියක්, ග්‍රෑන්ඩ් සුපිරි ත්‍යාගයටත් නවීනතම සුපිරි මොටර රථයක්. ජාතියේ මහ ධන සම්පත දරනිදහනේ ලොතරැයියෙන් සෑම ඉරිදා දිනයක දැන් ඔබට පුළුවන් වැඩි වැඩියෙන් සන්දේ බෝනස් සංඛ්‍යාව ගලපාගෙන රුපියල් 10,000 තියාග දිනාගන්නට අද අපි ආරම්භ කරන්නේ දරනිදහනේ 2318 වන වාසනාවන්ත දිනුම් පාරය.
2: தேசத்தின் மாபெரும் செல்வ புதையலுடன் இன்று சண்டே போனஸ் மூலமாக 10,000 ரூபாயை ஏராளமாக வெல்வதற்கான வாய்ப்பு உங்களுக்காகவே காத்திருக்கின்றது. இது 2318வது தன நிதானய சீட்டிழுப்பு.
1: வாசனாவ கலப்ப கண்ண தன நிதானே லொத்தரை கண்ண ஒபி யாத்தட. ධනනිධානයේ අද දිනුම් පාරේ වාසනාවන්ත ඉංග්‍රීසි අක්ෂරය දැන් අපි තෝරගන්නවා මේ විදිහට.
2: අදිෂ්ඨාංගිල එළිත තිරිවි සැපඩෙන්නද?
1: අද ජයග්‍රාහි ඉංග්‍රීසි අක්ෂරය I.
2: අදිෂ්ඨාංගිල එළිතාක I තිරිවි සැපටුලද.
1: කෝටි 8කට වැඩි මේ මහා ධනනිධානය ඔබේම වේවා. දැන් අපි තෝරගන්නේ අද ධනනිධානයේ දිනුම් පාරේ වාසනාවන්ත ජය අංක.
2: 8 கோடி ரூபாயிலும் அதிகரித்த செல்வ புதையல் உங்களுக்கு வெற்றி எண்கள் இது.
1: மின்ன அது பணம் ஜயாங்க அங்க 45.
2: முதலாவது வெற்றி எண் 45.
1: அங்க 46 தமாய் தேவன ஜயாங்க மாவட்ட பத்தாம்.
2: இரண்டாவதாக 46.
1: மென்ன ஹிதூதுனி தும்பன ஜயாங்கய அங்க 71.
2: மூன்றாவது வெற்றி எண்ணாக 69.
1: தீரணாத்மக அவசன் ஜய அங்கய அங்க 7.
2: இறுதி வெற்றி இலக்கமாக 7 தெரிவு செய்யப்பட்டுள்ளது.
1: දැන් හොඳම වෙලාව දිවයින පුරාම රුපියල් 10,000 තියාග වැඩි වැඩියෙන් බෙදා දෙන්නද. අද ධන නිධානය සන්ඩේ බෝනස් සංඛ්‍යය 3,897.
2: ධන නිධානය සන්ඩේ බෝනස් වෙටියෙන් 3,897.
1: රටේ සංවර්ධනය මෙන්ම රාජ්‍ය සේවය පවත්වා ගැනීමට රජයේ ඒකාබද්ධ අරමුදලට ඍජුවම දායක වන ධන නිධානයේ ලොතරැයියෙන් 2026 වසරට සුපිරි ත්‍යාගලාභීන් දෙදෙනෙක් සමගින් 20 ලක්ෂපතියන් 35 දෙනෙක් මේ වෙනකොට අපි රටට හඳුන්වා දී අවසන් අද ධන නිධානය ඔබ ලැබුව වාසනාව ගැන මුළු රටටම කියන්න සූදානම්. බොහොම ස්තුතියි.
2: Today's English letter is I and the winning numbers are 45, 46, 61 and 7.
1: අද දිනුම් වාරෙන් 20 ලක්ෂපති වාසනාවන්තයෙක් රටට බිහි වෙලා තිබෙනවා. ජයග්‍රහී ලොතරැයි පතාලි වික්‍රන්නේ දිය බෙදුම අලෙවි නියෝජිත අජිත් රුවන්නේ. වගේම රුපියල් 1,02,000 බැගින් ත්‍යාග 2ක් ඔබ අද දවසේදී දිනාගෙන තිබෙනවා. මෙන්න මේ අලෙවි නියෝජිතවරුන් තමයි වාසනාවන්තයින් බිහි කර තිබෙන්නේ. ශිරාණි කොස්තා කිරුළපන TAD තිලකරත්න පිළියන්දල. එකම අද දිනුම් වාරයේදී සන්ඩේ බෝනස් සංඛ්‍යාව ගලපා ගැනීමෙන් රුපියල් 10,000 ත්‍යාග 62ක් ඔබ දිනාගෙන තිබෙනවා. එකම අද දිනුම් වාරයෙන් සමස්ත ජයග්‍රහකින් 79,576 දෙනෙක් අතර රුපියල් 74,21,520 මුදලක් මේ දැන් ඔබ අතරේ අපි බෙදා දුන්නා. කෝටි 13 12 9 8 දැවැන්තම සුපිරි ත්‍යාග ඔබට ලබා දුන් ධන නිධානයෙන් හෙට ඔබ දිනන දැවැන්ත සුපිරි ත්‍යාගයේ වටිනාකම රුපියල් 8,78,04,496 දැවැන්ත මුදලක්. ඔබේ කෝටිපති සිහින සැබෑ කළ ලොතරැයි ලොව රජ කිරුළ මහජන සම්පත 6,288 වන වාසනාවන්ත දිනුම් වාරය අපි දැන් ආරම්භ කරන්නේ මේ විදිහට. දැන් අපි යමු මහජන සම්පත ඔබේම දිනුම් මැදීමට. අදත් ඔබේ කෝටිපති සිහින සැබෑ කර දෙන්නට මහජන සම්පත දිනුම් වාරයේ ජයග්‍රහී ඉංග්‍රීසි අක්ෂරයත් වාසනාවන්ත ජය අංක 6ත් අපි තෝරගන්නේ මෙන්න මේ විදිහට. අද ජයග්‍රාහි ඉංග්‍රීසි අක්ෂරය U ජයාංක 9,28,6,58. රටි සංවර්ධනයේ මෙන්ම රාජ්‍ය සේවය පවත්වා ගැනීමට රජයේ ඒකාබද්ධ අරමුදලට ඍජුවම දායක වන මහජන සම්පත ලොතරැයියෙන් 2026 වසරට සුපිරි ත්‍යාගලාභීන් 13 දෙනෙක් සමගින් 25 ලක්ෂපතියන් 260 දෙනෙක් අපි බිහි කළා රටට. අද දවසේදී ඔබ දිනූ වාසනාව ගැන කියන්නටයි මේ සූදානම්. අදත් රුපියල් 125ක ප්‍රථම ත්‍යාගයක් ඔබ දිනාගෙන තිබෙනවා. ජයග්‍රහී ලොතරැයි පතාල වික්‍රන්නේ රඹුක්කන අලෙවි නියෝජිත HG ස්වර්ණලතා. ඒ වගේම රුපියල් 100 බැගින් ජයග්‍රහකින් 19 දෙනෙක් අද දවසේදී ජයග්‍රහණය කර තිබෙනවා. මෙන්න මේ අලෙවි නියෝජිතවරුන් තමයි வசனாமந்தலுத்தரை பத் தலவிக்கரத்தி வென்னி டபிள்யூ ஏ கே சிரியாவதி ரத்மலான டபிள்யூ ஜெயசிங் ஊர்புக் கசுன் குமார் சியம்பலாண்டு டி எம் வி ரொத்ருகோ கிரிபத்குடு ருச்சிர லக்நாத் எல்பிடிய ஜெயலத்தபேகொன் கிரியுள்ள ஏ எஸ் பிரேமரத்ன ஹெட்டிபொல யூ கே ரன்சிங் மகனுவர் கே எம் மஞ்சுல பதுல்ல என் ஜி சி பிரியதர்ஷினி தம்புள்ள சமீர் சிறுவர்தன வாரியபுல பத்மசிறி பீரிஸ் மாரவில பி எஸ் ஏ கிஷான் குமார் தெஹியோயிட்டு எச் எம் கே டிங்கிரி பண்டா கல்நேவ் டபிள்யூ ஆர் ஏ ஜே ரணசிங் நிட்டபுவ ஐராங்கினி புஷ்பவர்ண கஹபத்த பி விக்ரமசிங்க ஹகுர்வேல வகைம கழுத்துர திஸ்ட்ரிக்கின் தவத் பாசனாவந்தின் தெதினிக் அது தினம் வாரேதி சமஸ்த ஜெயகிரகின் டெலக்ஷதி சத்ரதஹஸ் நமசியாசு ஹத்ரதினிக் கத்ரே ருபியால் எக்கூட்டி அனுதுன் லக்ஷ நமதஹஸ் தேசியக தேவந்த தியாக முதலாக மே தேன் அப்பியுபட்டு லபாதுன்னா தினக்க ஜயநியத மகஜன சம்பத்தின் ஹெட்ட தினாகண்ட சுப்பிரி தியாக விதிஹெட்ட ருபியால் தூங்கோட்டி பல்லக்ஷ தஹத்தஹஸ் நமசிய பனஸ் திக்கக தேவந்த முதலாம் அது வீதமட்ட அது சம்பத்தை ஜெயக்ராஹி நில பிரதிபலை பாட்டு பத்தானே அது மகஜன சம்பத்து தினம் வாரின் தோரா கண்ணால் அது ஜெயக்ராஹி இங்கிலீஷ் அக்ஷரியாத் அவசான ஜெய அங்க ஹதராத் அது சம்பத்து அட்டசி ஹட்டுங்கன வாசனாவந்த தினம் வாரிய ஜெயக்ராஹி இங்கிலீஷ் அக்ஷரய யூ ஜெய அங்க அட்டு ஹய பஹா அட்டு டுடே வினின் இங்கிலீஷ் லெட்டர் இஸ் யூ வினின் நம்பர்ஸ் ஆர் 8658 அது தினம் வாரியது ருபியால் திலக்ஷ பனஸ்தஹஸ் பகின் ஜெயக்ராஹின் தெதனேக் தினாகின திபினோ மென்ன மே அளவி நியோஜித்தோரும் தமாய் வாசனாவந்த லோத்ரை பத் அளவி கரத்து பென்னி எஜ்ஜே த சில்வா விசாவேல் மதந்தா சிறிவர்தன புல்நேவ் எவகேப ருபியால் பனஸ்தஹசே தியாக 43 ஒப்பு அது தவசேதி ஹிமிகம் கியா திபினோ அது தினம் வாரியது சமஸ்த ஜெயக்ராஹின் நத்திரை அப்பி பெதாதுன்ன ருபியால் எக்கூட்டி பல்லக்ஷானு 4,960 தியாக முதலாம் ஓ லொத்ரை தினும்பார் அட்டாக் துளுதி அப்பிட ஹெக்கியாவ லபுனா திவேனு புராம சமஸ்த ஜெயக்ராஹகின் 8,32,461 தினைக் கத்ரை ருபியால் 7,49,53,60 தேவந்த தியாக முதலாக பிதா தினட எம்திட்டு வாசனாவ லபாதில அதட்டு அப்பியோபே நிவசின் சமுகன்னவா ஹேட்டாத் தாம்புயன பலாபுருத்துவேன் உபே மத்தகே தியாகன்ன ஜீவிதையே சிகினையட்
2: வாசனாவே ஆஷிர்வாதைய NLB